0: કે એક આદમી આગે હેલે અને લાર લાર લડી જલે પછી આપ રહેગા કોઈ પર પૂછે કે ભાઈ તું ઉતાવળ હિન જઈ રહી હૈ તમને ભાઈ જવાબ દીધો વા હાડી હમળ જવા ભાઈ કહ્યો કે વાત કરું તો વેળાવે અને ઊભી રહું તો પડે શેટી અણી હાઉન મારી હાઉ હગી માં બેઠી
1: ઓ ઠીક ઠીક
0: તમે આનો રસ્તો કહું
1: રસ્તો કહું હે એની હાઉન મારી હાઉ હગી માં બેઠી ભાઈ ભાઈ તો તો ભાઈ લો તો ભારી રિશ્તો બતાયો હાઉ બહુ કોને દેતાની ના નણદ ભજઈ કોની
0: ના
1: તો
0: રાજીભાઈ
1: રામ રામ
2: રામ રામ કાકુ
1: રામ રામ રામ રામ કોણ બોલો હો
2: તમારો બોલો
1: અડેનું બોલો ની
2: હવે
1: કી નામ તારો
2: કવરારામ
1: ઓ મારી કવર ભાઈ છે પહેલી પહેલ પહેલી ફોન કર્યો હો યું પહેલો કર્યો
2: કોઈ
1: બાત કોઈ તો કહો ભાઈ પૌડીએ સગડા અરે રેડિયો કોઈ તો ધીમો કરો કે પૌડીએ સરનો વાહ વાહ તો એક તો વે રગડો અને એક વે રડકો રડકો રડકો
2: સાચી
1: બાત ખપત કરી કે ખોદા પાળ નીકળી
2: સુયા
1: દૂજે પૌડીએ સડિયા સીધે પૌડી આડી આખો કોણ ભાઈઓ બાબા અમારે આડેલ બી છે ને હિન્દ્રી બી છે તો ઘણી લાંબી લાંબી હૈ હે કોણ કાળી કટ માર ગાડિયા દોડે માતે ઓહો
3: આ તો મને યાદ હોય ગયો કાકુ
1: હાજી બાત હાથે રહે કઈ બાત હોય ભાઈ બાત

ટોકેની લાંબા લાંબા લાંબડા લઈ હે કોઈ ચામડા હડકા ભણી સરકાર હોરા આવે હોરા જાવે કોઈ ખાઉન કમાઉન ને હે જકો કે ની જાવે ની ઓ મિશ્રુ ભાઈ હે જકો અટે હાવળ કામ કરતો કોની પાછા હું એક દિન હાવળ લે પરો ને ખૂણે મેં હે જકો ગાલ અને હમજયો જકો એડો હમજ્યો જકો નાચો તું ઠેઠ ગદરાસ ઉઠ જાન મજૂરી કરે પણ તોય ભાઈ દે કે મન મેં તો આવે કોઈ કે આવે બો ઘરે આવે મારો જીવ રાજી ઘણો હે કોઈ કહું હે.